પણ એ હારી કાર્યક્રમ સુનવાલી આપની સગલી બેનાને રીતા આચાર્ય રા ઘણા ઘણા રામ રામ બેણા બેણા દેખો એ ભાગ દોડ ભરી જિંદગીમાં ઇન્સાન ખુદ રે બારેમાં સોચને રો ટાઈમ હિ નહીં હૈ ઓર એ ભાગા દોડી ઓર એક દૂસરા હું આગે બઢને કી હોડા હોડીમાં મિનક ઇતો તનાવમાં ચલો જાવે કે કદી કદી તો બિના ખુદ નહીં ઠાની પડે કે ધીરે ધીરે મેરી જીવનરી સબ ખુશિયાં હી ખતમ હોતી જા રહી હૈ इस वास्ते देखो इंसान ने तनाव मुक्त जीवन जीने वास्ते खुद ने पहला अपने आप ने तैयार कर लेनो जियाँ कि देखो जीवन में आवन वाला उतार चढ़ाव वास्ते खुद ने पहला

ત્યાર રાખનું. ઘણી વાર દેખો આપણે એ વાતનો અંદાજો બી નહીં હોય કે આવનારા ટાઈમમાં આપણે કી પરેશાનીનો સામનો કરવો પડી શકે. જે વાસ્તે દેખો માનસિક રૂપનું દિમાગને પહેલા હું સમજા કે એનું પરેશાની સમજા કે રાખનું. એનું દેખો પરેશાની ભલે એ કમ ના હો પણ માનસિક તાકાત જરૂર મિલે. ઓર કદી ભી આપણે તનાવ હોવે તો આપણે દોસ્તારા સાથે રહેવું જોઈએ. ઓર આપણી વાત કહેણી જેનું કે દેખો વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરનારી હિંમત મિલે. ઓર બિના દેખો તનાવમુક્ત જીવનની કલ્પના કરનો અચ્છો હૈ પર સચ્ચાઈને સ્વીકારનો બહુ શક્તિ મિલે. આ વાત હંમેશા યાદ રાખણી કે અગર તે તનાવમાં હું તો બીરો મુકાબલો કરનો શીખું. ક્યુંકિ સમસ્યાઓ લડનો હી જીત લડકર હી જીત સકા હા ના કે હાર માન કે. ઓર એ વાતનું હંમેશા ધ્યાન રાખણો કે તનાવને કદી ભી ખુદ પર ઇતો હાવી નહીં હોવા દેનો કે થાને કદી નશીલી ચીજારો સેવન કરવાની બુરી આદત પડ જાવે. ઓર ચાહે તે કિતા ભી તનાવમાં ક્યુ ન હો હંમેશા દૃઢ નિશ્ચય રહેણું. ક્યુંકિ દૃઢ નિશ્ચય મિનક આપણે વિચારામાં હોવા વાળા બદલાવમાં પણ નિયંત્રણ કર શકે. તનાવમુક્ત જીવન વાસ્તે આપણે જીવનમાં વ્યાયામને આપણી દિનચર્યા કો અહેમ હિસ્સો બના કે ભી આપણા તનાવ મુક્તિ પાસકા. ઓર હંમેશા સંતુલિત વ પૌષ્ટિક ભોજન કરવું, પૂરી નીંદ લેણો. ઓર બિના અગર જીવનમાં આપણા બહુ જ્યાદા કોઈ વાતને લેકે પરેશાન હા તો આપણે આપણી વાત ટેન્શન વિચારાને આપણે કરીબી દોસ્ત સાથે જરૂર બાંટણું જગાઉં કે આપણું મન હલકો જાવે. ઓર અગર ફેર બી દેખો આપણી સમસ્યા દિન બદિન બઢ રહી હૈ ઓર લાગે કે સમસ્યાને ઝેલનામાં આપણા અસમર્થ હો રહ્યા હા તો આપણે કોઈ મનોચિકિત્સક ડૉક્ટરનું સલાહ લેવી જોઈએ. તો બેના એ તરહ દેખો આપણી જીવનશૈલીમાં છોટા છોટા બદલાવ લાગે આપ આપને જીવનને ખુશહાલ બનાસકા ઓર ખુદ ભી રહે સકા ઓર દૂજાને ભી ખુશ રાખ સકા હે ની. તો બેના દેખો અબ ક્યો નહીં સુન લે માં પ્યારો સો ગીત.

0: પણ દેખો કે દો દિનો આંધી આ રહી નો તપા ભી ચાલે કાલે તો દેખો આંધી આઈ રસ આગે છોકી વરસાદ ભી હોય કટી કમ હોય કટી ઘણી હોય કટી ગીડા મોટા પડ્યા કટી છોટા પડ્યા કુલ મિલા સગળી જગ્યા છાંટા છીડકા હોય ગયા એમ અબાર ચોપાળ ગને હે જીકો પાંચ એક બજી દેખો કે કાળી પીળી આંધી આવે વાજણ કાળી પીળી આંધી આવડી ફૂલ થોડી છાંટા છીડકા હોય ગયા ઠંડેળો હોય ગયો કુલ મિલાડ નો તપાગે માય ને જીકો ઇતો તપણો છે જીકા મેં આપણને કાલે શામ કા ઓર રાતે ઓર આજ અબાર દિન મેં આરામ આય ગયો કાલે બીચે
1: આણ બડે રહ્યા કેતા કે ભાઈ નો તપાગે મહિને તો તપણો ઈ છે જે નો દિન ગરમી પડની છે જે મતલબ લાઈ પડની છે ઓર લાઈ પડતી ભી હી પર અબાર ઓ જોકો વાતાવરણ હની થોડો સો ઊંચો નીચો ઉડો હે ઓર ઈ ઊંચે નીચે હોણેગી વજ્યો ઓ બારિશ કો મોસમ એ ગડા પડના એ પેલી નોતપા મુંતઈ કોને
0: સહી વાત હે
1: ઓર એ દેખો કી ના કી આવણળ મે મિસ્ટેક હે
0: સહી વાત
1: ક્યો ઈયા મિસ્ટેક હે નોતપા મે નો દિન તપણો જઈ જે આજ નો દિન તો પૂરા હોય ઈ કોને આજ છે હાથ છે દી નહી હે અબ 2 તારીખ રા હોય નોતપા પૂરા ઓર આ બારિશ 2 દિનો ઉરી હે રાત કા દેખો ગડા પડ્યા હે
0: ગડા પડ્યા
1: ઓર મોસમ જો ઠંડો કર દીધો નોતપા કે મહિને કાઈ મે રાકેશ ભાઈ કે આમ પર જગ જમીન કે મહિને જકા કિસાન કા વિરોધી કીટક વન જક
0: નુકસાન
1: કરવા બે ઈ ગરમી રે મહિને સલટી જી આવે
0: હા મરજાવે રે
1: વા પણ સલટી જે કોન બે તો બારિશ ઠંડડ હોય ગયો અને કિસાન ને યુ થોડો સોક ફાયદો કોને
0: સહી
1: દેખો આપા કે ભડેરા બતાવે પર અબ દેખો આવનાળ ટાઈમ બતાઈ કે ભાઈ ઓ ફાયદો યો કે નુકસાન યો
0: પર દેખો કે ફાયદો આપણને ઓર ભી લેણો પડી હોમ ભાઈ ક્યોકી અબાર દેખો કે દિનો દિન હે જીકો કે ખેતી તો હો રહી હે કમ જનસંખ્યા હે બધે તો કિસાન ભાઈ હે જીકો અંધાધૂંધ રસાયણ છિડકાવ કરે બીજું દેખો કે ધાન તો ઘેરો હોય પણ જમી આપણ કે જીકો ખરાબ હોય જીકો બહુ ધાન હે બહુ ભી હે જીકો કે પૂરો પેસ્ટિસાઇડ યાની કે રસાયણિક મિલે ઓર બીજું હે જીકો તરહ તરહ કી બીમારીયા હોય
1: દેખો જમીન તો કમ હોઈ હે કે જનસંખ્યા આપ બતાઈ કે જનસંખ્યા બઢી જનસંખ્યા હાથે જમીન ભી તો કમ હો રહી હે અચ્છા જમીન કમ હો રહી હે ભી જમીન માં તો આમરા કિસાન ભાઈ કહેવે બસ આમ પા તો એક હાથી ઉગાલો ઓર ભેજ દો બીજી વજો આ હે જે કી સમસ્યા ઉત્પન્ન હો રહી હે
0: અબ ઈ જીકો અંધાધૂંધ રસાયણ નું છિડકાવ હે જીકો દેખો કે કેન્સર કી બીમારી હાર્ટ એટેક કી બીમારી સ્કિન કી બીમારી અર તકી જીકા ઢાવ ડાંડા હે બે ચારો ખાવે બો દૂધ ઘૂમ ફીર આપાંગ ની આણો હે ઓર આપાંગ કી જીકી જમી હે બાબી રોગ લી હોયગી તો કુલ મિલાર ઓ જીકો ભી નુકસાન હે બો આપાને હે તો આપણને કુલ મિલાર જીકી જેવી ખેતી હે યા આપા કહે સકા ભાઈ રસાયણ મુક્ત ખેતી હે બા આપણને કરની જેવી ખેતી કરવું કે આવશ્યક તકનીક હે જીકી થોડી બતાવું ઓમ ભાઈ કે જ્યાં એક જૈવિક ખાદ કો ઉપયોગ રાસાયણિક ખાદ કે બજાય આપા ગોબર કી ખાદ કમ્પોસ્ટ વર્મી કમ્પોસ્ટ ઓર હરી ખાદ કો ઉપયોગ કરા તો ભી હે જીકો મિટ્ટી કી ઉર્વરતા હે જીકો બઢ જાવે દૂસરી બાત હે ફસલ ચક્ર આપા એક હી ફસલ ને ઘડી ઘડી ઉગાર ને ઉગાર ઓર ભી જગ્યા આપા અલગ અલગ ફસલ હે જીકી ફોર ફોર ભાવાની તો ભી હોય કે મિટ્ટી કી ઉર્વરતા શક્તિ હે કે બની રહેવે
1: જેવું તારો રાકેશ ભાઈ દેખો આપા કે જગ્યા ભડે રહા ની બે જકી યા ખેતી હે ની જકે ના પાકે માં ફસલ ચક્ર યાની ચક્ર દે ઘુમા ઘુમાર કર તો આપર બડેરા કરતા ભી હા બડેરા અહીંયા કરતા કે ફસલ ચક્ર મી કાઈ હોય કે કઈ ધાન કે નીચે જડા હોય ની જકી કઈ જડા તો હોય ફેલુડી
0: ફેલુડી
1: ઓર કઈ જડા હોય જકી એક સિંગલ હોય સીધી જ્યાં ગવાર કી હે કે યાન કા અલગ ભી અલગ અલગ હે જકર સીધી હોય તો બાન બે ફસલ ચક્ર મહિને અલગ અલગ જડા દેખ પરાર કેંતા આપ ગલા ધાન બાણો ઓર આપ ગલ ઓ બાણો
0: તાકી ભી આપાંગી જીકી મિટ્ટી હે ની બીકી હે જીકો ઉર્વરતા શક્તિ બણ્યોડી રહેવે ઓર તીસરી આપા આવશ્યક તકનીક બતાવા કે ભાઈ હરી ખાદ ઢેંચા હે બરસીમ હે સનઈ હે મૂંગ ઓર આપણે એડી જીકી ફસલા હે બ્યાને જીકો મિટ્ટી કે માયને દબાર ઓર ખાદ કે રૂપ મે આપા ઉપયોગ લે સકા હા ઈર અલાવા પ્રાકૃતિક કીટનાશક યાની રાસાયણિક કીટનાશક કી બજાય આપાય જીકો નીમડા કો કાંદા કો લસણ કો તંબાકુ કો ગોમૂત્ર કો ગોબર કો ઉપયોગ કર આપા કીટનાશક બના સકા ઈર અલાવા ભી આપા કાઈ કર સકા
1: ઈર અલાવા દેખો જ્યાં ગરમિયા કે મોસમ મે હે જે ખરપતવાર નિયંત્રણ કર સકા જક ગરમિયાર મહિના પકેવાન ગરમિયા કી જુતાઈ
0: ગેરી જુતાઈ
1: ગેરી જુતાઈ ગરમિયા કે મહિના યાની દેખો આપા કેવાની કે ખળની કરે રળની કરે અલગ અલગ તો ગરમિયા કે મહિને ઊંડી તોયા દાળ અગર કરે તો ભી ખરપતવાર જો કાપી નિયંત્રણ કર સકા ઓર જૈવિક બીજ હે જકાઉ ભી આપા અગર જૈવિક બીજ કો આપા જાદું જાદા પીડીઓ કરા ઉપયોગ કરા તો ભી આપાને ઓ દેખો ફાયદો હે ઓર મર્દા પ્રબંધન હે જે મિટ્ટી રી જાંચ કરા સકા યાની કે દેખો કે હર જિલ્લે કે માતે રાકેશ ભાઈ યાન હોય કે કૃષિ પ્રવેશક ભી બેઠા રહેવે કૃષિ કા જાણકાર અધિકારી ભી બેઠા રહેવે ઓર બે હે જકા મતલબ જમીન ગીરા પર મિટ્ટી ગીર પાણી કી જાંચ ભી કરા

0: જેને ઠંડક રહેવી
1: જોઈએ
0: ઓર કઈ વ્યવસ્થા કરો તબેલામાં
1: ગુડ ગોપાળી ભાવા કેલ્શિયમ પીલાવા સમય ઝાલ કેલ્શિયમ ભાવા અર પછી હર બે કે નીચે પંગા લાગોડા હે હર બે ફોર લાગોડા હે હા એ સબ કુલર ભી પાણી પૂરી
0: ધ્યાન
1: પૂરું સાફ સફાઈ
0: ટીકાકરણ કરાવો કોણ કરાવો
1: ટીકાકરણ હર સાલ મેં દો વાર કરાવવા
0: દો વાર કરાવો
1: ગવર્મેન્ટ આવે ગવર્મેન્ટ હોસ્પિટલ આવે ડોક્ટર કમ્પાઉન્ડર આવે એ સબ અલગ ટીકાકરણ ખુદ કરી આવે
0: ઓર એક પૂછું ત્યાં કો પચે ગોબર કો કાય કરો છે
1: ગોબર કો કાય કરો ખાદ ભેળી કરા જરૂર પડી તો ખેત ને એટલે લાલી બે દેવા 5,000-5,500 રૂપિયા ટોલી
0: ચોકા ભાવડા મળી જાવ
1: હા 5,500-6,000 તક મળી જાવ ભાવ
0: પચે ધ્યાન હે છોટા મોટા જીવ હોય ના ધ્યાન તબેલા મેર હોય પચ બ્યાંગ વાસ્તે કઈ લોગ મુર્ગા વગેરા ભી રાખે તો આપા ભી રાખાંગે મુર્ગા મુર્ગા થાકી મે
1: છોટા મોટા મે તો મુર્ગા મુર્ગા નહીં સા મુર્ગા મુર્ગા મે તો ગોરા કા હા મે તો કઈ હે ભાઈ એલડીન કો ઓર કો છિડકાવ કરતા રહેવા
0: અચ્છા
1: આ રોજ રોજ સફાઈ હોય હર કોણા કોણા કોણા સફાઈ હોય પાણી હમ સાફ સફાઈ હોય પૂરો ધ્યાન રાખા મુર્ગા મુર્ગા મગર તો આપ સહી રહી ગયો છે આટલે ચાલે કોને મુર્ગા સહી વાત જવાર કુતર હે મૂફળ્યા ચારો હે ફાસલો હે ઓ દેવા સા આરો તો બાર આવો કોને આરો કે જીવન માં હોય તો આરો કે દેવા કાઢી દેવા
0: એક ઓર અયુબ સાહેબ પૂછું વાત કે આપા કો જે કાર્યક્રમ સુને કિસાન ભાઈ બહેન બેન તે કઈ સંદેશ દેની ચાહો કે આપા આ ચીજ કરા તો ફાયદો હોય
1: ભાઈ હે જો આપા ગાય ભેંસ રાખો ઘર માં આમદની જરૂર હે ઘર માં તો બાપ ને કામ હોય ઘી દૂધ કઈ લગાવણ મિલ જાય 5 બેગ આમદની ભી હે ધંધા માં આમદની હે 5-7-10 ભેંસ રાખના તો મહિના માં આદમી 5,50,000 રૂપિયા કમા શકે
0: આપડો ઘર ખર્ચો કાઢ લેવે
1: હા કામ તો મહેનત કો હે
0: સહી વાત કઈ
1: ઘરે 2 પૈસા કમાઈ હે
0: સહી વાત બઢિયા બઢિયા તાવડી કડી થાંકો ઘણો માનુ ધન્યવાદ રામ રામ સા
2: દેખો રાકેશ ભાઈ કેટલી ચોખી વાત બતાઈ કે અયુબ ખાન ગોરી જી હે જકર તબેલો હે ઓર તબેલે કે મહિને જગો ડેરી આપ કહે સકા અમારી ભાષામાં તબેલો કહે સકા ડેરી વ્યવસાય કહે સકા જકા કે મહિને દેખો ગાયા બી રાખે ભેંસા બી રાખે દોયા નું દૂધ અલગ અલગ વેચ ઓર શેર કે મહિને રૂપિયા કમાઈ રહ્યા
3: સહી વાત
2: હે કે નહીં તો દેખો રૂપિયા કિસાન અગર ચાવે નહીં મહેનત કર પરાર તો કટ્ટી કમા શકે ઓર દેખો ઉપર લેરો વરદાન દેવડો કિસાન ને તો કે કિસાન હે જો કો ભૂખો સોવે પણ જે મતલબ ભૂખો ઉઠે પર ભૂખો સોવે કોણ
3: સહી વાત
2: હે કે નહીં અચ્છા ખુદ રો ભી કરે દૂજાનો કોઈ પેટ ભરે
3: સહી વાત
2: તો કામ કી તો વાત કરતા હી રહેવા અચ્છા આમ પર જબ ભી ચોપાળ પર આવા તો આમ પર હું સવાલ પૂછ્યા કરા ઓર સવાલ રાકેશ ભાઈ દેખો કે ટેકનિકલ કો જમાનો ઘણો આવી ગયો કિસાન ભાઈ તો કોઈ લીકર કપા ના તો ભેજી કોને તો બાર નામ ક્યાં સામેલ કરા બતાવો
3: વાત બે વાત સહી હે પર હવે દેખો કે કમ કમ આપા કો પ્રોગ્રામ સુન રે બે આનંદ કો અનુભૂતિ તો
2: નહીં આનંદ ભી લે લેવે પર આજકલ દેખો કે ફોન કે માધ્યમ ભી દેખો ઘણી હે બે ફોન હુ કેવે તો આપા બાર દેખો પત્ર માન પર સમલિત કર સકા ના બે આપા ને જરીએ વોટ્સએપ ચાલે ભી હું ભેજે તો આજકલ તો દેખો ખૂબ ઉગ્યો
3: ખૂબ હે
2: તો બે ભેજે તો આપા બાર નામ જરૂર અટે ચોપાળ માં સમલિત ભી કરા ઓર આપા ને ભી ખુશી હોય કે આમ પર એક કિસાન ભાઈ હે જકા આમ પહોંચ જરૂર આ
3: સહી વાત
2: હે તો અબ લાડ સવાલ કાઈ પૂછ્યો જવાબ તો કોણ આયો પણ પાછો બતાણો ભી પડી પૂછનો ભી પડી
3: લાડલા હપ્તા પૂછ્યો કે ભાઈ સમેકિત કૃષિ પ્રણાલી કે કોઈ એક ઘટક ઈરો પડ ઉત્તર હે ફસલ ઉત્પાદન ઓર યા બાગવાની યા પશુપાલન લગટ કે આજ આપા તાવડી કરી બીરમાઈ ને પૂછલા કે
2: ભાઈ
3: જેવી ખેતી હું ઉનાળો કોઈ એક ફાયદો બતાવો ભાઈ જેવી ખેતી હું આપા ઇતની ચર્ચા કરી ભી કાઈ ફાયદો હોય બો એક ફાયદો હે જકો બતાણો હે અબ દેખો કે ફાયદા કિસાન ભાઈ આપકો ભી કરનો ચાહે કે બે ઉડીક રાખે કે ભાઈ રાકેશ ભાઈ ઓર ઓમ ભાઈ આયા હે તો આજ કઈ લાયા હે તો દેખો રામનિવાસ કલરૂરો ઓ भजन सुनाए था?
2: बिल्कुल जरूर।

0: તો માર ભાયાને ઓ જરૂર દાય આયો રામનિવાસ કલરૂડો સાંવરા બિન જલ બિન તરસે નાગર બેલ ઓર હવે હે આજ નાગોર મંડી રે બજાર ભાવરા તો કઈ હે ભાવ
1: તો રાકેશભાઈ આજ રા બજાર ભાવ દેખન તો મૂંગા કા ભાવ હે 5000 લે 7850 રૂપિયા રહી હે ઓર કાળા તિલ લે જગા 8000 લે 9000 ઓર સફેદ તિલ લે જગા 9000 લે 10000 તક રહી હે
0: ઓર જવાર રા ભાવ હે જીકો 3000 લે 4800 તઈ ગવાર રા ભાવ હે જીકો આપાંગે 5000 લે 5700 તઈ તારા મીરા રા ભાવ હે જીકો 4900 લે 5900 તઈ જીરા રા ભાવ 14000 લે 19800 તઈ
1: ઓર યાની ઇસબગુળ કા ભાવ હે જકા 11000 લે 14350 ઓર સોંપ હે જકી 7000 લે 13000 રીવી હે ઓર ચીણા હે જકા 4700 લે ઓર 5425 ઓર અસાળિયા હે જકો 5000 લે 61 રીવી હે ઓર સિંધી સુવા હે જકો 6000 લે 7200 તક રી
0: હવે ઘડી કને જો આ જણ ઘડી કે રાકેશભાઈ ઓર અંબાઈ સીખ લેઉન રી તો સીખ લીઉ પહેલી સીખ દિયા કરા આજ રી સીખે ગરમી મે અપના ઓર અપને બચ્ચે ઓર પશુઓ કા વિશેષ રખે ધ્યાન ઈસ આગે આપરે રાકેશભાઈ
1: ઓર ઓમ દૂનવાળ ને દીરો શીખ કરા
0: રામ રામ.